0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस।
1: મોજ કરવા ગુજરાતી ગીતોના પ્રોગ્રામ ગીત બહારની સાથે ગીતોની બહાર ગીત બહાર ગીત બહાર

પહોંચ્યા છે ગીત બહાર કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડા હોય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અડધો કલાકનો કાર્યક્રમ છે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જીવનનો આનંદ માણો અને દરેક નાની નાની બાબતોમાં ખુશી શોધો અને આનંદ કરો. આ નાની નાની ખુશીઓ છે ને એ તમારી અમૂલ્ય ક્યારે બની જશે યાદો એ તમને પણ ખબર ના પડે. તો ચાલો ગુજરાતી ગીતોની ગીત બહાર કાર્યક્રમમાં એક સુંદર મજાનો આપણે એક ગુજરાતી કમ્પાઇલેશન

ગીત બહાર ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. એમબીસી રેડિયો પર અમે ફરીથી આવી ગયા છે ગુજરાતી કાર્યક્રમને લઈને તમારા માટે, અને ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ આપણે ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવ્યું.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, ગીત બહાર કાર્યક્રમ. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ લોકો ઘણી વાર સારા બનવા માટે જ વખાણ કરે છે ને, આવા લોકોના તેમના દિલ પર કંઈક બીજું અને જીભ પર કંઈક બીજું લાવે છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત આપણે લઈ લઈએ. ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું ફરીથી.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ના થાય ને તો સમજી જવું કે કંઈક એવું તમે હારી ગયા છો જો જીત કરતાં પણ વધુ જરૂરી હતું. એટલે કહેવાય ને ક્યારે જીત પછી પણ તમારું દિલ ખુશ ના થાય ને તો સમજવાનું કે કંઈક ઘણી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે તમે હારી ગયા છે કે તમને સમજ નથી પડતી. તો ચાલો સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવ્યું.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતાં કરતાં આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા છે. નાના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર.